0: રેડિયો 107.8 એફએમ પર છે સારી મસ્તી ખૂબ સારા ફન ક્યોંકિ યે હે ફરીદાબાદ કા રેડિયો નંબર 1
1: Hi, this is Benny Deol. You're listening to Radio Manav Rachna 107.8 FM.